રેડિયો મોરિશિયસના લહેરો પર ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મીરી મેવાડ 19 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. જ્યાં ક્યાંથી પણ જોડાયા છો આપ સૌ કોઈનું અમે બસ હૃદયથી સ્વાગત કરીએ. આશા કરીએ કે તમે બધા જ મજામાં હશો. 21 જૂન આજની તારીખ રવિવારનો દિવસ છે અને 3:30 વાગી ચૂક્યા છે. 4 વાગ્યા સુધી અમે આવ્યા છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે. માઇક પર આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના. પ્રેમભર્યો નમસ્કાર સ્વીકાર કરશો. અને જેમ કે જાણીએ છીએ, આજે 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને તે સાથે જ આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ. આપ સૌ કોઈની ઘણી બધી શુભકામનાઓ પાઠવતા પ્રોગ્રામની સાથે જોડાઈએ અને મધુરતાની સાથે જીવનને આપણે આગળ વધારીએ. ભાઈ, પાસબુકમાં પાના ભરવામાં શ્વાસબુકની સિલક ખૂટી પડે છે, માટે કહેવાય છે ને કે પાસબુકના પાના ભરવામાં તો ભાઈ જીવન આખું વીતી જશે, પણ શ્વાસબુકમાં તમે થોડુંક ધ્યાન આપો, હેલ્થનું ધ્યાન રાખો. અને આ સાથે ચાલો સ્વરા ઓઝાના સ્વરમાં મુકાયેલા આપણા પ્રથમ ગીતની સાથે કરીએ શરૂઆત.

ભાઈ મોજ તો મનથી થાય, ધનથી તો ફક્ત ચૂકવણી થાય છે સાહેબ. માટે કહેવાય છે ને કે મોજથી મનને ખુશ કરવા માટે શરીરનું સ્વસ્થ રહેવું બહુ જ જરૂરી છે. અને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, તો યોગ ફક્ત એક દિવસ માટે નહીં, દરરોજ કરો એટલે કે તમારું જીવન પણ એકદમ સ્વસ્થ વર્ધક રહે. અને આ સાથે જ ઈશાની દવેના સ્વરમાં મુકાયેલું આપણું આગલું ગીત લઈએ સંગીત દિવસના આ ઉપલક્ષ પર.

વખાણ હોય કે વહાણ, ભાર વધી જાય ને વાલા મિત્રો, તો પછી એ ડૂબાડે જ છે. માટે હંમેશા નિયંત્રિત રહેવું અને એકદમ જ આપણે કહીએ ને કે ઇક્વિલિબ્રિયમની સાથે જીવનને આપણે વ્યતીત કરતા ચાલીએ. અતિ બધી વાતની અતિશય આપણે કહીએ તો આપણા જીવનમાં હંમેશા આપણે બીમારીઓનો જ સાથ દેવો પડે છે. આ સાથે ચાલો સુચિતા વ્યાસના મુખ સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું ગીત લઈએ.

રંગારંગ કાર્યક્રમ તમે માણી રહ્યા છો શ્રોતા મિત્રો, અને આ સાથે જ રેડિયો મોરિશિયસના લહેરો પર અમે છીએ આપ સૌ કોઈનું મનોરંજન કરવા માટે. ભાઈ, ખિસ્સાનું વજન વધારવામાં જો દિલ પર વજન વધી જાય તો સમજવું કે આ સોદો નુકસાનનો પડી રહ્યો છે. માટે દિલ પર બોજ ન વધવા દો. ઈશાની દવેના સ્વરમાં મુકાયેલું આ રંગીન ગીત ચાલો સાથે મળીને રંગ પૂરીએ રંગારંગ કાર્યક્રમ વચ્ચે.

શ્રોતા મિત્રો, જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો. હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે. બસ આપણે કઈ રીતે જીવનને જોઈએ છે એ વધારે મહત્વ રાખે છે. ગોળકેરીનું આગલું ગીત પાર્થિવ ગોળ.

શ્રોતા મિત્રો, ઘણીવાર અણગમતો અનુભવ પણ જીવનને મનગમતો વળાંક આપી દે છે. માટે કહેવાય છે ને કે જીવનમાં જે થાય છે તે ઉપરવાળાએ કંઈક ને કંઈક વિચારીને જ એવું ઘડાવ્યું હશે. માટે બસ ઉપરવાળા પર ભરોસો રાખો અને જીવનના આ ફ્લોની સાથે આગળ વધતા રહો, જેમાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ. 24 કેરેટ પિત્તળના આ ગીતની સાથે લવ થયો.

0: allowed sa'yo.
1: જીવન ને ડીલ કરીને નહીં પણ ફીલ કરીને જીવો મિત્રો, જીવન ખૂબ જ સુંદર છે. આ સાથે જ આપણું આગલું ગીત મન મોહી ગયું મીત પટેલે ગાયેલું આ ગીત તમારા માટે.

તો શ્રોતા મિત્રો, આશા કરીએ કે આજના ગીતોના સિલેક્શન તમને ગમ્યા હશે. આજના આપણા કાર્યક્રમને અંતિમ ગીતની સાથે છોડી જઈ રહ્યા છે અર્પણ મહેડા અને જ્યાંકી ફીચના સ્વરમાં મુકાયેલું આ માશપ, અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ અહીં પૂરો થયો. ફરી મળીશું જલ્દી. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને. અરે